0: રેડિયો BFBS ગોરખા રેડિયો હો
1: સૈન્ય સમુદાયમાં
0: રિલાયન્સ ભરી
1: ઓન એર
0: એપમાં
1: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે BFBS
0: યુ BFBS ગોરખા રેડિયો હો
1: ગોરખા